નોકરી મેળવી, વ્યવસાય પ્રગતિ વાવી, અપત્ય પ્રાપ્તિ વાવી, શિક્ષણાત યશ મેળવે, આરોગ્ય ચાંગલે રહાવે આણે કૌટુંબિક સુખ લાભાવે. આણે ઈચ્છા પૂર્ણ ઝાલ્યાનંતર ભક્ત પુન્હા યેવું દર્શન ઘેતાત. ગણેશ ચતુર્થી હા સિદ્ધિવિનાયક મંદિરાતીલ સર્વાત મોટા ઉત્સવ આહે. યા કાળાત મંદિર ફુલાંની સજવલે જાતે. વિશેષ પૂજા, મહાઆરતી, ભજન, કીર્તન, પ્રસાદ યાચે વિતરણ હોતે. લાખો ભાવિક દર્શનાસાઠી યેતાત. સંકષ્ટી ચતુર્થીપૈકી મંગળવારે યેણારી અંગારકી સંકષ્ટી ચતુર્થી અત્યંત મહત્વાચી માનલી જાતે. યા દિવશી રાત્રી ઉશિરાપર્યંત દર્શન સુરૂ અસતે. ભાવિક મોટા શ્રદ્ધેને ઉપવાસ કરતાત. સિદ્ધિવિનાયક મંદિરાત અનેક પ્રસિદ્ધ વ્યક્તિ દર્શનાસાઠી યેતાત. કલાકાર, ઉદ્યોગપતિ, ખેળાડુ, રાજકારણી ઇત્યાદી. નવીન ચિત્રપટ પ્રદર્શિત હોણ્યાપૂર્વી અનેક કલાકાર દેખીલ તે દર્શન ઘેતાત. નવીન વ્યવસાય સુરૂ કરણ્યાપૂર્વી અનેક જણ ગણપતીચે આશીર્વાદ ઘેતાત. મંદિર ટ્રસ્ટ અનેક સામાજિક ઉપક્રમ રાબવતો. શૈક્ષણિક મદત, આરોગ્ય સેવા, ગરજુંસાઠી આર્થિક સહાય્ય, ધાર્મિક આણે સાંસ્કૃતિક કાર્યક્રમ. મંદિર હે કેવળ પૂજેચે ઠિકાણ નસુન સમાજસેવેચેહી કેન્દ્ર આહે. ગણપતિ બાપ્પાલા મોદક અતિશય પ્રિય માનલે જાતાત. म्हणून भक्त मोदकाचा प्रसाद अर्पण करतो. दुर्वा, लाल फुले, नारळ आणि लाडू यांनाही इथे विशेष महत्त्व आहे. भगवान गणेशाचे प्रत्येक अंग आपल्याला जीवनाचा संदेश देतो. मोठे कान सर्वांचे ऐका, लहान डोळे एकाग्रता ठेवा, मोठे पोट सुख आणि दुःख स्वीकारा, सोंड परिस्थितीनुसार वागा, उंदीर वाहन इच्छांवर नियंत्रण ठेवा. मुंबईकरांच्या जीवनात सिद्धिविनायकाचे विशेष स्थान आहे. परीक्षा असो, नवीन नोकरी असो, घर खरेदी असो किंवा जीवनातील मोठा निर्णय, अनेकजण प्रथम गणपतीचे दर्शन घेतात. श्रद्धा, विश्वास आणि भक्ती यांचे प्रतीक म्हणून सिद्धिविनायक मंदिर ओळखले जाते. मंदिरात दर्शनासाठी जाताना स्वच्छ आणि सभ्य वेशभूषा परिधान करावी. रांगेचे नियम पाळावेत. मंदिरातील शिस्त राखावी. प्रसाद योग्य ठिकाणी जाऊन अर्पण करावा. परिसर स्वच्छ ठेवावा. सिद्धिविनायक मंदिर हे केवळ एक धार्मिक स्थळ नाही तर कोट्यवधी भक्तांच्या श्रद्धेचे, आशेचे आणि विश्वासाचे केंद्र आहे. या मंदिराचा इतिहास, गणेशमूर्तीची वैशिष्ट्ये, नवसाची परंपरा, गणेशोत्सवाचा उत्साह आणि भक्तांच्या मनातील अढळ श्रद्धा यामुळे सिद्धिविनायक मंदिराला एक वेगळेच महत्त्व प्राप्त झाले आहे. मुंबईत आल्यानंतर एकदा तरी प्रभादेवीतील सिद्धिविनायकाचे दर्शन नक्की घ्यावे. विघ्नहर्त्याच्या चरणी नतमस्तक होऊन जीवनातील सर्व अडथळे दूर व्हावेत अशी प्रार्थना करावी. गणपती बाप्पा मोरया, मंगलमूर्ती मोरया. आता आपण घेऊया एक छोटासा ब्रेक, त्यानंतर आपण परत एकदा भ्रमंती कार्यक्रमामध्ये तुमचं स्वागत करूया.